0: ચેનલથી
1: ધ રેડિયો અમન 88.4 કરતે પદે પંદે બડે કુલે કુલે પ્રોગ્રામ નવી તૈયાવરાઓ જયાવરા
0: રેડિયો અમન 88